યુ વાણી સુણનાડા સગલા સાથીઓનો રેશમારા નમસ્કાર. મિશન કર્મયોગી ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2020 મેં શરૂ કી ગઈ હૈ એક વ્યાપક માનવ સંસાધન સુધાર પહેલ હૈ જેકેરો ઉદ્દેશ્ય હૈ કે ભારતીય સિવિલ સેવાનો વિશ્વ સ્તરીય નાગરિક કેન્દ્રિત ઓર પ્રૌદ્યોગિકી સક્ષમ સેવામાં બદલનો. મિશનરો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્ય લીધે ઉપયુક્ત જ્ઞાન કૌશલ ઓર દ્રષ્ટિકોણ સુ લેન્સ સિવિલ સેવક તૈયાર કરનો હૈ જેકો ભારતીય સંસ્કૃતિ રે લોકાચારમાં પૂરી તરહ સુ ડૂબ્યોડો ઓયડો હૈ તાકી જનભાગીદારી રી ભાવના રે સાથ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓનો પૂરો કિયો જા સકે. આવાસન ઓર શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તર મથે સ્થાપિત સર્વોચ્ચ પ્રાધિકરણ હૈ જેકો નીતિઓ બનાવી ઓર કાર્યક્રમ પ્રાયોજિત કરે વિભિન્ન સ્તરો મથે કાર્યનીતિઓનો સમન્વય કરે ઓર દેશમાં આવાસ ઓર શહેરી મામલોમાં સંબંધિત વિભિન્ન કાર્યક્રમોની નિગરણી કરે. મિશન કર્મયોગી લક્ષ્યોનો પ્રાપ્તકરણ લીધે આશ્વાસન ઓર શહેરી કાર્યક્રમ કાર્ય મંત્રાલયનો નાગરિક કેન્દ્રિત પ્રૌદ્યોગિકી સક્ષમ સિવિલ સેવા વિકસિત કરણ રે ઉદ્દેશ્ય સુ કઈ પહેલ કી હૈ ઈએ મિશનનો આગે બઢાવન રે લીએ વિભિન્ન ક્ષમતા નિર્માણ પહેલો રે પ્રબંધન ઓર કાર્યાન્વયન રે લીએ એક નિર્ધારિત ક્ષમતા નિર્માણ ઇકાઈ હૈ જીકોરી સ્થાપના કી ગઈ હૈ ઈએ પ્રયાસો રે પરિણામ સ્વરૂપ આવાસન ઓર શહેરી કાર્ય મંત્રાલય સુ 100% અધિકારી ઓર સંબંધિત